ખાંથુડવેદાધ્વસ એબહી કયામિધ્વસ હંદમ કુરાશ ઇદ્વહું એવરિન્ન સજ્જ કુર્મ ગોવાલવાનતે ફહ એવરિન્ન ખં એખમક કુળદાન વિગિન્ન નુવાનતે.